આકાશવાણી એફએમ રેઇનબો કનેક્ટ દિલ સે દિલ તક પોણી થરે સ્વાગત કરું છું આપણો માનંગુ મુ આપણકા કોયાર શ્રોતાબંધુ વર્તમાન આપણ માને શુણીબે કિછી પુરુણા ઓડિયા ચળચિત્ર ગીત કિછી પુરુણા ઓડિયા ચળચિત્ર જહા મીઠા મીઠા સ્વર મીઠા મીઠા સ્મૃતિરે આપણકા જીવનકુ કરીદબ પૂરા પૂરી સુરીલા આજર પ્રથમ ગીતટી આપણ માને શુણીપારીબે અભિલાષા ચળચિત્રરૂ એ ઝુમા ઝુમા ગુલાબી બેળારે એન્જય કરંતુ